0: કિસાન ભાઈ બોન ગીત તો આવીશું પૂરું, નાના ગીતને બાદ એક વખત ફેરી આપ સૌનું સ્વાગત છે આપણે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં. ને જેમ કે ગીત થકી પહેલે આપણે વિશે બતાડ્યું હતું કે આજના કાર્યક્રમ ને માધ્યમ થકી આપ થકી વાતે રહેગા કે બરસાત ને દાડા મેં આપણે પશુધન નું આપણે હરતે ધ્યાન રાખવું હે, એના સાથે જે હરો ચારો હે એનું પ્રબંધન આપણને હરતે કરવું હે. તો આના વિશેની જાણકારી આલવા બોલે આજે આપણે સ્ટુડિયો મેં મનીષજી સર આવ્યા હે, એ આપણને બતાડેંગા આ હેતી વાતે. તો પહેલા હમરીલાણાની વાતે ને મોરે કરા આપણી વાતે. સર નમસ્કાર.
1: નમસ્તે અંજલિ જી.
0: સર આપકા બહોત બહોત સ્વાગત કરતી હું મેં વાગડ રેડિયો પરિવાર મેં.
1: આપકા ઓર વાગડ રેડિયો પરિવાર કા બહોત બહોત ધન્યવાદ.
0: સર જૈસા કી આપ હમારે કાર્યક્રમ ખેતીવાડી સે નિરંતર જુડતે રહેતે હૈ ઓર ખેતી સે જુડી વિશેષ જાણકારી આપ હમારે કિસાન ભાઈ બહેનો કો દેતે હૈ. તો આજ હમારી કાર્યક્રમ મેં કિસાન ભાઈ બહેનો સે બાતચીત કા વિષય હૈ કે બારિશ કે મોસમ મેં હમારે જો કિસાન ભાઈ બહેન હૈ વો અપને પશુઓ કે હરીચારી કી વ્યવસ્થા કૈસે કરે ઓર સાથ હી કિન વિશેષ બાતો કા ઉન્હે ધ્યાન રખની કી જરૂરત હૈ. તો સબસે પહેલે આપ હમ યહી બતાઈએ કે બારિશ કે મોસમ મેં હરીચારે કા આખિરકાર ક્યા મહત્વ હૈ.
1: તો કિસાન ભાઈઓ બહેનો, હમ જો ખેતી કરતે હૈ વો પશુપાલન પે આધારિત ખેતી હોતી હૈ.
0: જી જી.
1: ઓર ખેતી ઓર પશુપાલન કા અપના એક અભિન્ન રિશ્તા હૈ. તો યહાં હર પરિવાર કે પાસ ગાય ભેંસ બૈલ બકરી ઓર મુર્ગા મુર્ગી હોતે હૈ. ખેતી કે સાથ સાથ પશુધન પરિવાર કી આર્થિક સુરક્ષા કા ભી એક બહોત બડા સાધન હૈ.
0: જી જી.
1: જહાં હમ બાત કરે યદિ દૂધ કી, ગોબર કી, ખેત કી જુતાઈ કી, હમારે ગોબર ખાદ કી ઓર ઇસી કે સાથ યદિ હમ હમારી આય કી બાત કરે તો કઠિન સમય મેં અતિરિક્ત આય ઇન સબ કા આધાર હમારે પશુધન હી હૈ.
0: બિલકુલ.
1: લેકિન કભી કભી હમ યે ભૂલ જાતે હૈ કે જૈસે પરિવાર કે લિયે પૌષ્ટિક ભોજન બહોત જરૂરી હૈ, વૈસે હી હમારે પશુધન કે લિયે ભી સંતુલિત ઓર પર્યાપ્ત માત્રા મેં ચારા જરૂરી હૈ.
0: જી હા.
1: યદિ બરસાત કે દિનો મેં પશુધન કો સહી ચારા ઓર સહી દેખભાલ નહીં મિલેગી તો ઇસસે ઉનકે ઉત્પાદન પે અસર પડેગા, ઉનકી કાર્યક્ષમતા ઘટ સકતી હૈ ઓર હમારા પશુધન બીમાર હો સકતા હૈ.
0: બિલકુલ.
1: તો વૈસે તો બરસાત કે મોસમ મેં હરે ચારે કી સામાન્ય રૂપ સે કોઈ કમી નહીં હોતી હૈ. તો હમ દેખતે હૈ કી જૂન સે લગા કે સિતંબર તક વાગડ મેં ચારો ઓર હર કહીં હરિયાલી દિખાઈ દેતી હૈ, ચાહે ખેતો કી મેડ હો, જંગલ કે કિનારે હો, ચારાગાહ હો યા ખાલી પડી જમીને હૈ, ઇનમે તરહ તરહ કી ઘાસ ઉગાતી હૈ. યહી સમય હૈ જબ પશુધન કો ભરપૂર હરા ચારા મિલતા હૈ.
0: જી હા.
1: હરા ચારા પશુધન કો કેવલ પેટ ભરને કે લિયે નહીં બલ્કિ ઉનકે શરીર કો આવશ્યક પોષક તત્વ વિટામિન ઓર ખનિજ ભી દેતા હૈ.
0: જી બિલકુલ.
1: ઇસસે દૂધ ઉત્પાદન બઢતા હૈ, રોગ પ્રતિરોધક ક્ષમતા મજબૂત હોતી હૈ ઓર ઉનકે શરીર કે વિકાસ કે લિયે યે બહોત જરૂરી ભી હોતા હૈ.
0: જી હા.
1: હમારે બુઝુર્ગ કહેતે ભી હૈ કે બરસાત કા ચારા પશુધન કે લિયે સાલ ભર કા સહારા. યે કહાવત આજ ભી ઉતની હી સહી હૈ જિતની ઉસ સમય હુઆ કરતી થી.
0: બિલકુલ સર આપને સહી કહા. તો જૈસા કે આપને હમે બતાયા કે બરસાત કે મોસમ મેં હરે ચારે કા ક્યા મહત્વ હૈ, યહી વાગડ મેં ઉપલબ્ધ હરે ચારે કે પ્રમુખ સ્ત્રોત કોન કોન સે હૈ ઓર ઉનકા ક્યા મહત્વ હૈ.
1: તો કિસાન ભાઈઓ બહેનો, યદિ હમ બરસાત કે મોસમ કી બાત કરે તો વાગડ મેં હમારે પશુધન કે લિયે કઈ પ્રકાર કા હરા ચારા ઉપલબ્ધ હોતા હૈ. સબસે પહેલે ખેતો કી મેડે ઉપર ઉગને વાલી પ્રાકૃતિક ઘાસ, યે ચારા બહોત હી પોષક હોતા હૈ. લેકિન આપ ઇસે તભી કાટે જબ ઘાસ અચ્છી તરહ બડી હો જાય.
0: બિલકુલ.
1: દૂસરા હમારા હૈ મક્કા, જ્વાર, બાજરા, યે ભી બારિશ કે મોસમ મેં જો હૈ હમારે કિસાન લગાતે હૈ હમારે પશુધન કે લિયે, તો યે બહોત હી અચ્છા હરા ચારા માના જાતા હૈ ઓર ઇસકી એક ખૂબી યે હોતી હૈ કી યે બહોત તેજી સે બઢતા હૈ.
0: જી જી.
1: ઓર દૂસરા હમારે પશુધન કો યે ખાને મેં બહોત પસંદ આતા હૈ. ઇસકે અલાવા હમારે ચારાગાહ, હમારે જંગલ, હમારી ખાલી પડી જમીને ઓર આસપાસ કે જીતને ભી એસે ક્ષેત્ર હૈ જહાં પે ખેતી નહીં હોતી હૈ વો હમારે પશુધન કે લિયે ઇસ હરે ચારે કે પ્રાકૃતિક સ્ત્રોત હૈ.
0: બિલકુલ.
1: તો જંગલ ઓર ચારાગાહ કી યદિ હમ બાત કરે તો વાગડ મેં આજ ભી સામુદાયિક ચારાગાહ ઓર જંગલ એસી જગહ હૈ જહાં પે હમકો अलग अलग तरह की घास, छोटे पौधे ये देखने को मिलते हैं।
0: जी जी।
1: पर इसमें ध्यान देने वाली बात ये है कि ज्यादा छोटे पौधे जहाँ पे उगे हो वहाँ पे हमारे पशुधन को चराई के लिए नहीं ले जाना चाहिए।
0: जी हाँ।
1: क्योंकि इसमें भविष्य में आने वाले नए पेड़ों की उम्मीद खत्म हो जाती है। इसलिए चराई को नियंत्रित करें, एक ही जगह पे लगातार पशु को न चराएं, तो हमारे जो जंगल और चारागाह की हरी घास है वो हमेशा जो है मिलती रहेगी।
0: बिल्कुल बिल्कुल सर, आपने सही कहा। तो जैसा कि आपने हमें बताया कि जंगल और चारागाह का क्या महत्व है, यही अब बात आती है कि बरसात में चारा खिलाते समय हमें किन किन विशेष बातों का ध्यान रखने की जरूरत है।
1: किसान भाइयों बहनों, बरसात में चारा खिलाते समय सावधानी शायद आपको सुन के अजीब लगता होगा, पर वास्तविकता में ये बहुत जरूरी है। क्योंकि हम सोचते हैं बारिश में हमें क्या सावधानी रखना है या क्या करना है, क्योंकि चारा तो चारों ओर मिल रहा है।
0: बिल्कुल।
1: हमको तो केवल हमारे पशुधन को छोड़ देना है या घास काट के ले आना है और खिला देना है।
0: जी जी।
1: पर बरसात में सबसे बड़ी गलती भी यही होती है कि पशुधन को सुबह सुबह ओस या बारिश से भीगी घास भरपेट खिला दी जाती है।
0: जी जी।
1: पर ऐसा करने से कई बार पशुधन के पेट में गैस बन जाती है, जिसे हम अपनी भाषा में आफरा कहते हैं।
0: जी हाँ।
1: इसलिए यदि घास बहुत ज्यादा गीली हो तो उसे थोड़ी देर छाया में रखकर सुखाएं, उसके बाद खिलाएं। दूसरी सावधानी की बात करें तो ये है कि केवल हरा चारा ही न दें। हरे चारे के साथ थोड़ा सा सूखा चारा, भूसा, भूसी, इस तरह की घास या चारा भी जो है जरूर दें। क्योंकि सिर्फ हरा चारा खाने से पशुधन का पाचन खराब हो सकता है।
0: बिल्कुल।
1: और यदि सूखा चारा भी उचित मात्रा में उनको दिया जाता है तो उनका पाचन हमेशा अच्छा रहेगा।
0: बिल्कुल।
1: इसी के साथ में हम देखते हैं कि बरसात में कई तरह के जहरीले पौधे भी उगाते हैं। यदि पशुधन इन्हें खा ले तो कई बार उन्हें उल्टी, दस्त, पेट दर्द या गंभीर बीमारी हो सकती है।
0: जी जी।
1: इसलिए कोशिश करें कि पशुधन को ऐसे स्थान पर चराने से बचें जहां इस तरह के पौधों की मात्रा अधिक हो या इस तरह की घास ज्यादा हो। यदि इसके बावजूद आपको लगता है कि हमारे पशुधन ने खाना बंद कर दिया है या वो बार बार जमीन पर लौटने लगा है, तो ऐसी स्थिति में पशु चिकित्सक से संपर्क करें।
0: बिल्कुल सर, आपने सही कहा। जैसा कि आपने बरसात में चारा खिलाते समय किन बातों का ध्यान रखना है, जहरीले पौधों से सावधानी कैसे रखनी है, उसके बारे में यही हमें बताया है। यही अब बात आती है, फफूंदी लगा चारा हमें पशुओं को क्यों नहीं खिलाना चाहिए और साफ पानी की व्यवस्था हमें पशुओं के लिए कैसे करने की जरूरत है।
1: जी, तो किसान भाइयों बहनों, बरसात के दिनों में नमी ज्यादा होती है और कई बार हम घर में जो शाम के समय चारा ला के रख देते हैं कि अगले दिन वो हमारे पशुधन को देंगे, कई बार वो चारा हम ज्यादा भी ले आते हैं, वो फिर से बच जाता है। तो ऐसी स्थिति में यदि आप जब चारे के पास जाएं और यदि आपको लगे कि चारे से बदबू आ रही है, उसका रंग बदल गया है, उस पे सफेद या काली फफूंदी दिखाई दे, तो उसे पशुधन को बिल्कुल न खिलाएं।
0: बिल्कुल।
1: क्योंकि ये थोड़ी सी लापरवाही हमारे पशुधन को बीमार कर सकती है और हमारा आर्थिक नुकसान कर सकती है।
0: जी हाँ।
1: अगर हम बात करें पानी की, तो ये समय पानी के मामले में बहुत सावधान रहने का है। क्योंकि बारिश के समय में जो पानी गड्ढों में, तालाबों में, नदी में, नाले में बह के आता है, ये दूषित पानी होता है।
0: बिल्कुल।
1: तो दूषित पानी पीने से कई तरह की बीमारियां हमारे पशुधन में फैल सकती हैं। इसके कारण हमेशा उन्हें साफ और ताजा पानी घर पे ही उपलब्ध कराएं, जब वो घर में है या कहीं आप चराने ले जा रहे हैं तो वहां जो भी आसपास हैंडपंप वगैरह हो उस पे उनको पानी पिलाएं। गंदे पानी को पीने से उन्हें बचाएं, जिससे उन्हें कई बीमारियों से बचाया जा सके।
0: जी हाँ सर, आपने सही कहा। यही अब बात आती है, खनिज मिश्रण और नमक का क्या महत्व है और ये हम हमारे पशुओं को कैसे दे सकते हैं।
1: जी, किसान भाइयों बहनों, खनिज मिश्रण और नमक के महत्व की यदि बात करें तो हम सूखा, गीला, जिस भी तरह का चारा हमारे पशुधन को देते हैं, उस चारे में सभी तरह के पोषक तत्व नहीं मिलते हैं।
0: बिल्कुल।
1: तो इनकी पूर्ति के लिए हमें नियमित रूप से हमारे पशुधन को खनिज मिश्रण यानी कि मिनरल मिक्सचर जिसको बोलते हैं वो देना चाहिए, और या तो चारे के ऊपर हल्का सा नमक छिड़क दें या जो पानी हम पिला रहे हैं उसमें थोड़ा सा नमक मिला दें, इससे उनकी हड्डियां मजबूत रहती है, प्रजनन क्षमता अच्छी रहती है और दूध उत्पादन भी बेहतर होता है।
0: बिल्कुल बिल्कुल सर, आपने सही कहा। यही अब बात आती है कि हमें चारे का संरक्षण करना कैसे सीखने की जरूरत है, क्योंकि अगर हमारे किसान भाई बहन चारे का संरक्षण नहीं करेंगे तो हमारे जो पशु हैं उन्हें चारा समय पर और सही तरीके से नहीं मिल पाएगा। तो इसके बारे में आपका क्या कहना है?
1: तो किसान भाइयों बहनों, ये तो सही है कि बरसात में चारा खूब मिलता है, लेकिन यदि हम बात करें गर्मियों की तो यहाँ चारा हमारे लिए बड़ी समस्या बन जाता है। इसलिए जब चारा ज्यादा हो तो उसका कुछ हिस्सा हम यदि सुखा कर सुरक्षित रखना शुरू करें तो आने वाले समय के लिए यही हरा सूखा हुआ चारा हमारे पशुधन के लिए चारे की व्यवस्था के रूप में पूरे साल हमें काम आएगा। तो बहुत ही आसान है कि जो ज्यादा चारा इस समय हमको मिल रहा है उसे व्यवस्थित तरीके से सुखा के और उसको इकट्ठा करके उसका भंडारण किया जाए।
0: बिल्कुल। तो सर, जैसा कि आपने कार्यक्रम में हमारे श्रोता साथियों को पशुधन से जुड़े हरे चारे की व्यवस्था हम कैसे करें उसके लिए ढेर सारी बातों से अवगत करवाया है, तो अंत में आप हमारे श्रोता साथियों को कार्यक्रम के माध्यम से क्या संदेश देना चाहेंगे?
1: तो किसान भाइयों बहनों, एक बरसात में हरा चारा आपके पशुधन को खूब खिलाएं, पर केवल हरे चारे पर निर्भर न रहें।
0: बिल्कुल।
1: उन्हें सूखा चारा भी दें, सड़ा गला या फफूंदी लगा चारा कभी न खिलाएं, साफ पानी, नमक और खनिज मिश्रण की व्यवस्था हमेशा रखें। जो हमारे पास अतिरिक्त चारा है उसका संरक्षण करें ताकि आगे आने वाले समय में हमारे पशुधन को वो काम आ सके।
0: बिल्कुल।
1: और यदि पशुधन बीमार दिखाई दे तो ज्यादा समय घरेलू उपचार में न गंवाकर तुरंत पशु चिकित्सक को जो है दिखा देना चाहिए, क्योंकि हमारे पशुधन केवल जानवर नहीं है।
0: बिल्कुल।
1: वे हमारे परिवार का एक हिस्सा है, वे हमारी खेती की ताकत हैं और हमारी आजीविका का आधार है।
0: बिल्कुल। तो सर, मैं आपका धन्यवाद करना चाहूंगी कि आप हमारे कार्यक्रम से जुड़े और आपका कीमती समय आपने हमें और हमारे श्रोता साथियों को दिया।
1: वागड़ रेडियो और सभी सुनने वाले किसान भाई बहनों को मेरा बहुत बहुत धन्यवाद और नमस्कार।
0: जिमकी किसान भाई बहन, અમને આપણે હાથે મનીષજી સર જોડ્યા હતા અને એનાથી કે આપણે રેડિયો સાથી અંજલિબેન વાત કરી હતી કે આપણે પશુધનનું ધ્યાન આપણે હરતે રાખવું હે, એનાને ખાવાના પીવાનું ધ્યાન હરતે રાખવું હે, આ સબ વાતે આપણે આજના કાર્યક્રમના માધ્યમથી કરી હે। હવે આપ દેખી રહો કે ટાઈમ થઈ ગયો હે આણસ કાર્યક્રમથી કે સૂટા પડવાનો, તો સૂટા તો પડ પણ જાતે પહેલે હામરેલા એક ઓર કિતને મોરે પડ સૂટા।

0: कार्यक्रम समस्या समाधान हमरवारा अमर हंग्र भाई बुनो ने आपनी बोन अंजलि ने आपनी बोन जागृति नु राम राम। भाई बोनो आप हम रेडियो हो आपनु सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM माते ने आप सबनु घणमान स्वागत करो हो अमारे आज ने कार्यक्रम समस्या समाधान में।
1: હવે ભાઈ બોન લઈને હાજર થઈ ગયા કાર્યક્રમ સમસ્યા સમાધાન લઈને એક ના વિષય ને હાથે આજના કાર્યક્રમ ની માધ્યમ થી અંજલિ બોન આજે આપણે વાત કરવા રહ્યા કે જંક ફૂડ ની જે આદત હે એ આપણે ઘણી વધી ગઈ હે તો એના થકી હું સમસ્યા થાય ને જે સમસ્યા થાય એનું સમાધાન હું થઈ શકે તો આપણે વાતે કરંગા સમસ્યા સમાધાન કાર્યક્રમ મેં જંક ફૂડ ને લઈને પણ કાર્યક્રમની શરૂઆતમાં આપણે હામરેલા ગીત ને મોરી કર આપણી વાતે
0: હવે તો ભાઈ બોનો આપ હમરતા રેજુ આપણું રેડિયો આપણી વાતે વાગ રેડિયો 90.8 FM માટે

0: અંજલિ બોલ, ગીતાંશો પૂરું અને ગીતને બાદ એક વખત ફરી આપણે ભાઈ બહેનોનું આપણે સ્વાગત કરા હા આજના કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં. જેમ કે ગીતે કે પહેલા આપણે વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા રહા કે જંક ફૂડની જે આદતે આપણે વધી રહી હે એના થકી હું હું સમસ્યા થાય ને સમસ્યાનું હું સમાધાન થઈ શકે.
1: હવે
0: જેમ કે આપણે દેખા અંજલિ બોલ કે આપણે જીવન ને સમાજ મેં જોડી ઘણી એવી સમસ્યા રહે જે આપણે આપણે ભાઈ બહેન થકી ધીરે ધીરે આના કાર્યક્રમને માધ્યમ થકી આપણે કરંગા આપણે દેખા કે આજે બજાર જો આપણે તો તરત તરત આપણને ફાસ્ટ ફૂડ મળે હે, આસાની થકી મળી જાય હે, જેમ કે પિઝા થઈ ગયો, બર્ગર થઈ ગયો, નૂડલ્સ, ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાય, આપણે જે બી આપણે મન થઈ રહ્યું કે આ ખાવું હોય તો એ આપણે બજાર મેં મળી જાય હે. પણ આપણે એ ન દેખતા કે એ કયા તેલ મેં બની રહે, એ આપણે સ્વાસ્થ્ય માટે હરતે અસર કરેગા, એનમાં હું હું મસાલો નાખી રહે, તો આપણે ખાઈ તો લ પછી આપણે ખબર પડે કે આના થકી તો આપણને આ સમસ્યા થઈ છે.
1: હવે જાગૃતિબેન આપે સહી કીધું, જેમ કે આપે કીધું કે આપણે બજાર જ હોત આપણને તરત તરતની ચીજે મળી જાય ખાવા પડે, ને આજના ટાઈમે આપણે દેખો હો કે નાના સુરત કી લઈને યુવાન મોટો મનક જે હે એ સબ એન તકી આકર્ષિત થાય હે. ઘણી વખત તો આપણે દેખો હો કે મનક એને સ્વાદ ને સુવિધા ને કારણ પસંદ કરે હે, પણ ધીરે ધીરે આ એક આદત બનતું જાય હે જે શરીર બદલે અચ્છું નથી રહેતું. આજના કાર્યક્રમ મેં આપણે આપણા ભાઈ બહેનોને એ જ બતાડંગા કે આ જંક ફૂડ ની આદત આપણા મેં કેમ વધી રહી હે ને આંત કી હું સમસ્યા થઈ શકે.
0: હવે
1: તો ભાઈ બહેનો આપને બતાડ, સૌથી પહેલી વાત તો એ હે કે જંક ફૂડ શું કહેવાય હે. જંક ફૂડ એક એવું ખાવાનું હે જાગૃતિ બુન જેનમાં પોષણ કમ રહે હે ને કેલોરી, તેલ, નમક ને શક્કર ની વધારે માત્રા રહે હે. આ ભોજન જે હે એ પેટ ને ભરી દે હે પણ શરીર ને પોષક તત્વ નથી મળતું.
0: હવે
1: આ ખાદ્ય પદાર્થ જે હે એ જલ્દી તો બની જા પણ લંબા ટાઈમ સુધી સુરક્ષિત નથી માન્યું જતું. આનમાં કૃત્રિમ સ્વાદ ને રસાયણ મળ્યા તક રહે હે જેને કારણ આ સ્વાદ ને તો અચ્છું લાગે પણ આપણે શરીર બદલે અસર નથી રહેતું.
0: હવે અંજલિ બોન એના સાથે આપણી બોનોને આપણે બતાડવું ચાહુંગા કે આની જે સમસ્યા હે એ સ્વાસ્થ્ય માટે ઘણું બુરું અસર નાખે હે. આપણે દેખા કે જંક ફૂડ લગાતાર સેવન કરવા થકી આપણું મોટાપું બળી જાય હે, પેટની ગડબડી થઈ જાય હે, કમજોરી આવી જાય, થકાન આવી જાય ને ઘણા પ્રકારની આપણને બીમારી લાગી જાય હે. આપણે સુરતમાં બી જે પોષણ આલવું જોઈએ એ આપણે નથી આલી શકતા. આપણે દેખા અંજલિ બોન કે આપણને કઈ વારે બી કાંઈ બી ખાવાનું મન થા તો આપણે બજાર ચલી જ ને આપણે ખાઈ આવ, યા કઈ વાર એવું થાય અંજલિ બોન કે આપણે ખાવાનું બનાવવાનું મન નથી થતું તો આપણે બજાર ચલી જ, યા પછી આપણે ઘરમાં

0: કોઈ આવી ગયું હે તો ભી આપણે બજાર ચલી જાઓ. તો એવામાં આપણને આપણે જે શરીર હે જે પોષણ માંગી રહ્યું હે એ પોષણ એને નહીં મળેગા ને આપણે હમસ બજાર મેં ખાતર રંગા તો આપણે જે શરીર હે એ ખરાબ થતું રહેગા. ને એક સમય એવું આવી જાગા કે આપણને પછતાવો થાગા. તો આપણે ભાઈ બહેનોને આપણે એ જ કહેવા કે આપણને ખાવું હે પણ આપણે એ ચીજે ઘરે બી બનાવી શકા ને અસર તરીકા થકી બનાવી શકા.
1: હવે
0: આપણને કઈ વાર એવું થાય કે આપણે બીમાર હોય ને આપણે બજાર થકી લાવવું હોય તો એ લઈ આવે તો કાંઈ નહીં, અહીંયા જઈને ખાઈ લે તો કાંઈ નહીં. લેકિન આપણે દેખા અંજલિ પણ કે આજે એટલું વ્યસ્ત જીવનશૈલી થઈ ગઈ હે કે આપણે જે યુવા સાથી હે યા નાના નાના સૂર હે એ ભી બહારના ખાવાના માટે નિર્ભર થઈ ગયા હે. આપણે દેખા કે આજકાલ આપણે જે યુવા હે એ બહારથી નોકરી કરવા જઈ રહે, ભણાઈ કરવા જઈ રહે, તો એના થકી એ ભણાઈ માં ને નોકરી માં એટલા વ્યસ્ત થઈ ગયા કે એ ખાવાનું નથી ભણાવતા. તો ખાવાનું નથી ભણાવતા તો બજાર થકી લઈ આવે યા બજાર માં લે છે. તો એવામાં આપણે દેખ્યું કે આ મોટાપાની જે સમસ્યા હે એ વધારે થઈ રહી હે. ને બીજી સમસ્યા હે ઘરના પૌષ્ટિક ભોજન થકી આપણે દૂરી ભણાવી રહ્યા. આજે આપણે દેખી રહ્યા કે ઘણા સુરન ઘણા યુવા એવા હે જે ખાવાનું બનાવતા નથી ને ખાવાનું બનાવવામાં કોઈ રૂચિ રાખતા બી નથી. એના એમ લાગે કે આપણે ઘર માં ખાવાનું બનાવંગા તો બર્તન થઈંગા, થાંભળ માંજંગા, પછી બરાબર ભલે ટેમ લાગેગા તો એના વેસે આપણે બહારથી સલે જા. તો એવું આપણને નથી કરવું. ભલે આપણને ટેમ લાગે યા આપણને થોડું શું કામ વધારે કરવું પડે તો કાંઈ નહીં, પણ આપણને ઘરનું જ ખાવાનું ખાવું જોઈએ.
1: હવે જાગૃતિ બોન આપે સહી કીધું એની સાથે આપણે દેખા હ કે આ એક આદત ભી બની જાય હે. જે વખત મનક એક વખત એ ચીજ ખાવા માંડી જા તો ધીરે ધીરે એની આદત બને. એ એમ વિચાર કરે કે એક વખત ખાવા થકી હું થાકા, પણ આપણે દેખા હ કે એક વખત ખાવા બાદ ભી આ સમસ્યા એના થકી દૂર નથી થતી. આપણે દે કહો કે આર્થિક નુકસાન ભી થાય હે, બહાર તે જે ખાવાનું મળે હે એ મોંઘું ભી રહે હે, ને આખું દાડી જઈ વખત આપણે જંક ફૂડ ખો તો એન થકી અનાવશ્યક આપણે ખર્ચ બી વધી જાય હે. આપણા ભાઈ બહેનોને કેવું ચંગા કે અગર નાના સૂર બચપન થકી જંક ફૂડના આદિ થઈ જાય તો એના શરીરને સહી વૃદ્ધિ નથી થતી ને ઉર્જા બી એને નથી મળતી. તો આ એક સમસ્યા હે આપણે જંક ફૂડની. આગળ આપણે એક કહાની બી આપણા ભાઈ બહેનોને હમરાવંગાને બારામાં ને આ સમસ્યા થકી આપણે હરતે બચી શક એ બી બતાડંગા. પર મારું મન થઈ રહ્યું હે કે આપણે ભાઈ બહેનોને આપણે એક ગીત હમરાવી દઉં.
0: હોવે અંજલિ બન તો હમરા ગીત ને મોરી કર આપણી વાતે.

0: બહેન બોનો ગીત તો અહીં શું પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણે પાછા ફરો કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે ગીત કે પહેલે આપણે સમસ્યાને બારામાં જાણ્યું અહીં એક કહાની આપણે હમરાઉ ચાહુંગા બહેન બોનો કે એક છોટી સી ઘટના હૈ એક સ્કૂલ મેં ભણવા વાળી સુરી હતી એ રોજ બજાર થી ચિપ્સ ને નૂડલ ને એ ખાઈ લેતી ધીરે ધીરે એ ખાવાનું એની પસંદ બની ગયું અને ઘરનું ખાવાનું એને પસંદ ને આપવા લાગ્યું કુછ ટાઈમ બાદ એના શરીર મેં કહી શકો કે એને પેટ મેં દર્દ ને કમજોરી મહેસૂસ થવા લાગી જે વખત એને મમ્મી પાપા એને અસ્પતાલ લઈ ગયો તો ડોક્ટરે કીધું કે આ પરેશાની ગલત ખાનપાન ની આદત થકી હૈ ડોક્ટર ની સલાહ થકી એને મા બાપે એને પૌષ્ટિક આહાર મેં ભોજન ફળ ને દૂધ આલવું શરૂ કર્યું ધીરે ધીરે એન સેહત મેં સુધાર થઈ ગયું અને ઘટના થકી આપણે હીક લઈ શકો કે આપણે ખાનપાન ની આદત જે હૈ એ હિદુ અસર કરે હૈ આપણે સ્વાસ્થ્ય માટે
1: હવે અંજલિ બોન એના સાથે આપણી બોનને આપણે બતાડો ચાહુંગા કે આપણે જે જંક ફૂડ ની આદત હે એ કેમ વધી રહી હે આપણે ભાઈ બહેનોને આપણે બતાડો તો પહેલું કારણ હે કે આકર્ષક વિજ્ઞાપન ને સ્વાદ ને કારણ ટીવી મોબાઈલ ને સોશિયલ મીડિયા માટે ફાસ્ટ ફૂડ આપણે આકર્ષક કરે હે તો આપણે જલ્દી પ્રભાવિત થઈ જ હોય બીજું કારણ આપણી વ્યસ્ત જીવન છે જેમ કે આપણે પહેલે બી કીધું હતું કે ઘણા મન કા એવા રહે કે એ જલ્દી જલ્દી મેં એને એમ લાગે કે આપણે બંને નું ખાવાનું લઈ આવવા તો આપણને ટાઈમ બચી જાગા
0: હવે
1: તીસરું કારણ હે કે આપણે જે દોસ્ત રહે એને માહોલ આલવો જોવે તો એવા મેં હું કરું તો એવા મેં બી આપણે બારને સલજ ખાવા બદલે
0: હવે
1: તો આપણે દેખા અંજલિ બોન કે ઘણા સુરન ઘણા યુવા આપણે દોસ્ત ને દેખીને બી જંક ફૂડ ખાવા લાગી જાય હે ચોથું કારણ હે કે સુવિધા ને ઉપલબ્ધતા યાની કે આજે લગભગ આપણે હર બાજાર ને ગલી માં ફાસ્ટ ફૂડ આસાની થકી મળી જાય હે એટલે મનકને એમ લાગે કે આ આપટી ઓર આકર્ષિત ને આપણે આને ખાવું જોવે હે
0: હવે
1: તો ભાઈ બોન આપને કંગા કે આ તો જંક ફૂડ ની આદત કેમ વધી એના બારામાં બતાડ્યું આઈસ અગર સમાધાન હું થઈ શકે એના બારામાં આપને બતાડો તો હવે સવાલ આવે કે આ સમસ્યા નું સમાધાન હું હે તો સૌથી મોટું સમાધાન એ હે કે ઘરનું ભોજન ને આપણને પ્રાથમિકતા આપવી હે ભલે ટેમ લાગેગા પણ આપણે ઘરનું ખાવાનું ખંગા તો આપણે શરીરમાં પોષણ રહેગા ઘરનું ભણ્યું થકું ભોજન તાજા રહે સ્વચ્છ રહે એનમાં પોષણ બી રહે એના થકી આપણે શરીરમાં જે બી જરૂરી તત્વ જુએ એ આપણને આરામ થકી મળી
0: જાય હવે જાગૃતિ બોન હવે વાત આવે કે અગર આપણે ક્યારેક ક્યારેક સ્વાદ બદલે ખાઈ નાખો તો ઠીક હે પણ આપણે રોજ એની આદત નથી પડાવતી ઘણી વખત એવું થાય કે આપણી એ આદત બનતી જાય હે એને સાથે આપણે ભાઈ બહેનોને કહુંગા કે આપણે સ્વાસ્થ્ય બદલે આપણે ઘર મેં હલકું પૌષ્ટિક ભોજન બનાવીને ખાઈ શકો જેમ કે પોહા ઉપમા દલિયા ફળ સલાડ દહી આ સબ સેવન કરવા થકી આપણું સ્વાસ્થ્ય જે હે એ અસલ રહે હે ને નાના સૂર જે હે એનાને બચપન થકી જ આપણને પૌષ્ટિક ભોજનના મહત્વને સમજાડવું હે સ્વસ્થ જીવનશૈલી હરતે અપનાવવી હે ને આનું શું મહત્વ હે એ બી બતાડવું હોગા એની સાથે આપણને નિયમિત વ્યાયામ ને સક્રિય જીવન જીવવું હે જેથી આપણે સહી ભોજન ને હાથે હાથે શારીરિક ગતિવિધિ ભી થઈ જાયગા
1: હવે અંજલિ બોન એના સાથે આપણે ભાઈ બોનો ને આપણે બતાડંગા કે સ્વાદ નો આનંદ લેવું ગલત નથી પણ અગર સ્વાદ ને પસાડી આપણે આમ જ ભાગત રંગા તો એ આપણે સ્વાસ્થ્ય ને નુકસાન લેગા તો આ ચિંતા નો વિષય બની જાગા તો આપણે સમજવો કા કે સ્વસ્થ શરીર જ એક સુખી જીવન ની આધારશીલા હે અગર આપણને આપણું શરીર મજબૂત રાખવું હે ને સ્વસ્થ રાખવું હે તો આપણને આપણે ઘરનું કામ આપણે પરિવાર ને સમાજ બદલે બહેતર યોગદાન આપવું પડેગા
0: હવે
1: તો જેમ કે આજના કાર્યક્રમ ની માધ્યમથી કેન્જલી પણ આપણે જાણ્યું કે જંક ફૂડ ની વધતી આદત આપણે સ્વાસ્થ્ય બદલે કેવી સમસ્યા બનતી જઈ રહી હે ને આને આપણે હરતે નિયંત્રણ કરી શકા
0: હવે
1: તો ભાઈ બોન આપણે સૌને આ સંકલ્પ લેવું જોઈએ પ્રણ લેવું જોઈએ દ્રઢ સંકલ્પ લેવું જોઈએ કે સ્વસ્થ અને સંતુલિત ભોજન ને આપણે અપનાવંગા ને જંક ફૂડ ની આદત ને સીમિત રાખંગા
0: હવે
1: આપણે ના નથી કે આપણને ખાવું નથી લેકિન આપણને સીમિત રાખવું હે
0: હવે જાગૃતિ બોન આપે સહી કીધું તો અણી પ્રકાર થકી વાતે કાર્યક્રમ મેં ઘણા કાની થઈ ગઈ હે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટો પડવાનું
1: હવે
0: તો સૂટો તો પડ પણ સાથે પહેલે આપણે ભાઈ બોનો ને આપણું પતું બતાડતા તાકી આજનો આ કાર્યક્રમ એને કેવું લાગ્યું એની બારામાં રાય સુઝાવ આપણને આલી શકે આપણે અણપતા માટે
1: અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગર રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કોપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી ભલે આપ અમને ફોન કરી શકો અમારે અણા નંબર માટે અમારો ફોન નંબર હે 9460051234
0: તો ભાઈ બોનું ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નવા વિષય ને હાથે તારું દી
1: રામ રામ રામ રામ

0: ભાઈને બોનો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હે. માની દુઆ, પિતાની ઉમ્મીદ, નિસોરની મુસ્કાન. હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હેતી જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણું ઇંતજાર કરી રહ્યું હે.
1: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
0: અગર ચાહો તેજ દિમાગ ને સ્વસ્થ જીવન, તો આયરન થકી ભરપૂર તત્વ નું કરો ભોજન.
1: હોવે કેમકે ખૂન મે આયરન તત્વ ની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે.
0: જલ્દી થકાન થાવી, શારીરિક કમજોરી, યાદદાશ્ત મે કમી, શ્વાસ ફૂલવું, આ સબ એનિમિયા ના લક્ષણ હે.
1: હોવે ભાઈન બોનુ, આ લક્ષણ આપણને આપણે મય દેખાય તો આપણને આપણે પાય વાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે જઈને એનિમિયા ની નિઃશુલ્ક જાંચ કરાવી જોઈએ.
0: આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચાર ની ગોળી નિઃશુલ્ક મળે હે.
1: હોપે એનિમિયા થી બચવા બદલે આપણને ખવાના મે દાળ, પત્તેદાર સબ્જી, ગુડ, બાજરા, તિલ, લીંબુ ને સંતરા, ગોબી, તરબૂચ, આંવલા, ટમાટર નું સેવન કરવું જોઈએ.
0: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાળ ખંગા, તો એનિમિયા થકી બચી શકંગા.
2: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
0: ભાઈ ને બોનો, આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડ ની છાવ મે આપણે રહો, યા આપણને કેટલી શાંતિ મળે હે. ઝીણી હવા મે આપણે હાલ હ, ઈ ભી આપણા થકી કઈ આશ રાખે હે.
1: હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા.
0: પ્રકૃતિ આપણી જરૂર.

0: નથી, બલ્કે આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

આપણે જે પશુ હે એને બદલે આપણે હરા ચારાની વ્યવસ્થા હરતે કરી શકે ને બરસાતના દાડામાં આપણે જે પશુ હે એનાનું ધ્યાન આપણને હરતે રાખવું હે. તણા વિષય માટે આજે આપણે વાતે તો કરંગા, પણ કાર્યક્રમની શરૂઆતમાં આપણે સાંભળી લાંકિત ને મોરે કર આપણી વાતે. આપ સાંભળતા રહો આપણું રેડિયો આપણી વાતે, વાગર રેડિયો 90.8 FM માટે.

0: કાર્યક્રમ સમસ્યા સમાધાન હંભરવારા અમારા હંગ્ર ભાઈ બુનોને આપની બુન અંજલી
1: ને આપની પણ જાગૃતિનું રામ રામ.
0: ભાઈ બોનો, આપ સાંભળી રહ્યો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે, ને આપ સબનું ગણમાન સ્વાગત કરો હ અમારે આજને કાર્યક્રમ સમસ્યા સમાધાન મે.
1: હવે ભાઈ બોન લઈને હાજર થઈ ગયા કાર્યક્રમ સમસ્યા સમાધાન લઈને એક ના વિષય ને હાથે. આજના કાર્યક્રમ ની માધ્યમ થી અંજલિ બોન આજે આપણે વાત કરવા રહ કે જંક ફૂડ ની જે આદત હે એ આપણે ઘણી વધી ગઈ હે, તો એના થકી હું સમસ્યા થાય ને જે સમસ્યા થાય એનું સમાધાન હું થઈ શકે, તો આપણે વાતે કરંગા સમસ્યા સમાધાન કાર્યક્રમ મે જંક ફૂડ ને લઈને. પણ કાર્યક્રમ ની શરૂઆત મે આપણે હામરી લાગીત ને મોરી કર આપણી વાતે.
0: હવે તો ભાઈ બોનો, આપ હમર તરેજુ આપણું રેડિયો આપણી વાતે વાગ રેડિયો 90.8 FM માટે.

0: અંજલિ બોન, ગીત તો અહીંશો પૂરું અને ગીતની બાત એક વખત ફેરી આપણે ભાઈ બહેનોનું આપણે સ્વાગત કરાહ આજના કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં. જેમ કે ગીતે કે પહેલા આપણે વિષય બતાડ્યું કે આજે આપણે વાત કરવા રહ કે જંક ફૂડની જે આદતે આપણે વધી રહી હે એના થકી હું હું સમસ્યા થાય ને સમસ્યાનું હું સમાધાન થઈ શકે.
1: હવે
0: જેમ કે આપણે દેખા અંજલિ બોન કે આપણે જીવન ને સમાજ મેં જોડી ઘણી એવી સમસ્યા રહે જે આપણે આપણે ભાઈ બહેન થકી ધીરે ધીરે આના કાર્યક્રમને માધ્યમ થકી આપણે કરંગા. આપણે દેખા કે આજે બજાર જ આપણે તો તરત તરત આપણને ફાસ્ટ ફૂડ મળે હે, આસાની થકી મળી જાય હે, જેમ કે પિઝા થઈ ગયો, બર્ગર થઈ ગયો, નૂડલ્સ, ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાય, આપણે જે બી આપણે મન થઈ રહ્યું કે આ ખાવું હોય તો એ આપણે બજાર મેં મળી જાય હે. પણ આપણે એ ના દેખતા કે એ કયા તેલ મેં બની રહે, એ આપણે સ્વાસ્થ્ય માટે હરતે અસર કરેગા, એનમાં હું હું મસાલો નાખી રહે તો આપણે ખાઈ તો લ પછી આપણને ખબર પડે કે આના થકી તો આપણને આ સમસ્યા થઈ છે.
1: હવે જાગૃતિબેન આપે સહી કીધું, જેમ કે આપે કીધું કે આપણે બજાર જાઉં હોત આપણને તરત તરતની ચીજે મળી જાય અહીં ખાવા પડે, ને આજના ટાઈમમાં આપણે દેખો હો કે નાના સુરત કી લઈને યુવા ને મોટો મનક જે એ સબ એન થકી આકર્ષિત થાય હે. ઘણી વખત તો આપણે દેખો હો કે મનક એને સ્વાદ ને સુવિધા ને કારણ પસંદ કરે હે, પણ ધીરે ધીરે આ એક આદત બનતું જાય હે જે શરીર બદલે અચ્છું નથી રહેતું. આજના કાર્યક્રમ માં આપણે આપણા ભાઈ બહેનો ને એ જ બતાડંગા કે આ જંક ફૂડ ની આદત આપણા મેં કેમ વધી રહી હે ને આંત કી હું સમસ્યા થઈ શકે.
0: હવે
1: તો ભાઈ બહેનો આપને બતાડ, સૌથી પહેલી વાત તો એ હે કે જંક ફૂડ શું કહેવાય હે. જંક ફૂડ એક એવું ખાવાનું હે જાગૃતિ બુન જેનમાં પોષણ કમ રહે ને કેલોરી, તેલ, નમક ને શક્કર ની વધારે માત્રા રહે. આ ભોજન જે હે એ પેટ ને ભરી દે હે પણ શરીર ને પોષક તત્વ નથી મળતું.
0: હવે
1: આ ખાદ્ય પદાર્થ જે હે એ જલ્દી તો બની જા પણ લંબા ટાઈમ સુધી સુરક્ષિત નથી માન્યું જતું. આનમાં કૃત્રિમ સ્વાદ ને રસાયણ મળ્યા તક રહે હે, જેને કારણ આ સ્વાદ ને તો અચ્છું લાગે પણ આપણે શરીર બદલે અસર નથી રહેતું.
0: હવે અંજલિ બોન, એના સાથે આપણી બોનોને આપણે બતાડવું ચાહંગા કે આની જે સમસ્યા હે એ સ્વાસ્થ્ય માટે ઘણું બુરું અસર નાખે હે. આપણે દેખા કે જંક ફૂડ લગાતાર સેવન કરવા થકી આપણું મોટાપું બળી જાય, પેટની ગડબડી થઈ જાય, કમજોરી આવી જાય, થકાન આવી જાય ને ઘણા પ્રકારની આપણને બીમારી લાગી જાય. આપણે સૂર્યમાં બી જે પોષણ આલવું જોઈએ એ આપણે નથી આલી શકતા. આપણે દેખા અંજલિ બોન કે આપણને કઈ વારે બી કાંઈ બી ખાવાનું મન થાય તો આપણે બજાર ચલી જ ને આપણે ખાઈ આવ, યા કઈ વાર એવું થાય અંજલિ બોન કે આપણે ખાવાનું બનાવવાનું મન નથી થતું તો આપણે બજાર ચલી જ, યા પછી આપણે ઘરમાં કોઈ આવી ગયું હોય તો બી આપણે બજાર ચલી જ. તો એવામાં આપણને આપણે જે શરીર હે જે પોષણ માંગી રહ્યું હે એ પોષણ એને નહીં મળેગા ને આપણે હમસ બજાર મેં ખાતર રંગા તો આપણે જે શરીર હે એ ખરાબ થતું રહેગા ને એક સમય એવું આવી જાગા કે આપણને પછતાવો થાગા. તો આપણે ભાઈ બહેનોને આપણે એ જ કહેંગા કે આપણને ખાવું હે પણ આપણે એ ચીજે ઘરે બી બનાવી શકા ને અસર તરીકા થકી બનાવી શકા.
1: હવે
0: આપણને કઈ વાર એવું થાય કે આપણે બીમાર હને આપણે બજાર થકી લાવવું હોય તો એ લઈ આવો તો કઈ નહીં, અહીંયા જઈને ખાઈ લે તો કઈ નહીં. લેકિન આપણે દેખા અંજલિ બોન કે આજે એટલું વ્યસ્ત જીવનશૈલી થઈ ગઈ હે કે આપણે જે યુવા સાથી હે યા નાના નાના સૂર હે એ ભી બહારના ખાવાના માટે નિર્ભર થઈ ગયા હે. આપણે દેખા કે આજકાલ આપણે જે યુવા હે એ બહારથી નોકરી કરવા જઈ રહે, ભણાઈ કરવા જઈ રહે તો એના થકી એ ભણાઈ માં ને નોકરી માં એટલા વ્યસ્ત થઈ ગયા કે ખાવાનું નથી બનાવતા. તો ખાવાનું નથી બનાવતા તો બજાર થકી લઈ આવે યા બજાર માં લઈ જાય. તો એવામાં આપણે દેખો કે આ મોટાપાની જે સમસ્યા હે એ વધારે જ થઈ રહી હે. ને બીજી સમસ્યા હે ઘરના પૌષ્ટિક ભોજન થકી આપણે

0: ખાવા થકી હું થાગા, પણ આપણે દેખો કે એક વખત ખાવા બાદ ભી આ સમસ્યા અનંત થકી દૂર નથી થતી. આપણે દેખો કે આર્થિક નુકસાન ભી થાય હે, બારતે જે ખાવાનું મળે હે એ મોગું ભી રહે હે, ને આખું દાડી જઈ વખત આપણે જંક ફૂડ ખાઉં તો ઇન થકી અનાવશ્યક આપણે ખર્ચો ભી વધી સહે. આપણા ભાઈ બહેનોને કેવું ચંગા કે અગર નાના સોરો બચપન થકી જંક ફૂડ ના આદિ થઈ જાય તો એના શરીરને સહી વૃદ્ધિ નથી થતી ને ઉર્જા ભી એને નથી મળતી. તો આ એક સમસ્યા હે આપણે જંક ફૂડ ની. આગળ આપણે એક કહાની ભી આપણા ભાઈ બહેનોને હમરાવા ગાને બારા મે, ને આ સમસ્યા થકી આપણે હરતે બચી શક એવી બતાડંગા. પર મારું મન થઈ રહ્યું હે કે આપણે ભાઈ બહેનોને આપણે એક ગીત હમરાવી દઉં.
1: હોવે અંજલિ બન તો હમરા ગીત ને મોરી કરો આપણી વાતે.

0: આ સમસ્યાનું સમાધાન હું હે તો સપ્તકી મોટું સમાધાન એ હે કે ઘરનું ભોજન ને આપણે પ્રાથમિકતા આપવી હે ભલે ટેમ લાગેગા પણ આપણે ઘરનું ખાવાનું ખંગા તો આપણે શરીરમાં પોષણ રહેગા ઘરનું ભણ્યું થકું ભોજન તાજા રહે સ્વચ્છ રહે એનમાં પોષણ ભી રહે એના થકી આપણે શરીરમાં જે ભી જરૂરી તત્વ જુએ એ આપણને આરામ થકી મળી
1: જાય હવે આ જાગૃતિબુન હવે વાત આવે કે અગર આપણે કારેક કારેક સ્વાદ બદલે ખાઈ નાખ તો ઠીક હે પણ આપણે રોજ એની આદત નથી પડાવતી ઘણી વખત એવું થાય કે આપણી એ આદત બનતી જાય એને સાથે આપણે ભાઈ બહેનોને કહુંગા કે આપણે સ્વાસ્થ્ય બદલે આપણે ઘર મેં હલકું પૌષ્ટિક ભોજન બનાવીને ખાઈ શકે પોહા ઉપમા દલિયા ફળ સલાદ દહી આ સબ સેવન કરવા થકી આપણું સ્વાસ્થ્ય જે હે એ અસલ રહે હે ને નાના સૂરજ હે એનાને બચપન થકી જ આપણને પૌષ્ટિક ભોજનના મહત્વને સમજાડવું હે સ્વસ્થ જીવનશૈલી હરતે અપનાવવી હે ને આનું શું મહત્વ હે એ ભી બતાડવું હોગા એની સાથે આપણને નિયમિત વ્યાયામ ને સક્રિય જીવન જીવવું હે જિંદગી આપણે સહી ભોજન ને હાથે હાથે શારીરિક ગતિવિધિ ભી થઈ જાયગા
0: હવે અંજલિબોન એના સાથે આપણે ભાઈ બહેનોને આપણે બતાડંગા કે સ્વાદ નો આનંદ લેવું ગલત નથી પણ અગર સ્વાદ ને પસાડી આપણે આમ જ ભાગતા રંગા તો એ આપણે સ્વાસ્થ્ય ને નુકસાન લેગા તો આ ચિંતા નું વિષય બની જાગા તો આપણે સમજવું હોગા કે સ્વસ્થ શરીર એક સુખી જીવન ની આધારશીલા હે અગર આપણને આપણું શરીર મજબૂત રાખવું હે ને સ્વસ્થ રાખવું હે તો આપણને આપણે ઘરનું કામ આપણે પરિવાર ને સમાજ બદલે બહેતર યોગદાન આપવું પડેગા
1: હવે
0: તો જેમ કે આજના આ કાર્યક્રમ ની માધ્યમથી કેન્જલી પણ આપણે જાણ્યું કે જંક ફૂડ ની વધતી આદત આપણે સ્વાસ્થ્ય બદલે કેવી સમસ્યા બનતી જઈ રહી હે ને આને આપણે હરતે નિયંત્રણ કરી શકે
1: હવે
0: તો ભાઈ બહેન આપણે સૌને આ સંકલ્પ લેવું જોઈએ પ્રણ લેવું જોઈએ દ્રઢ સંકલ્પ લેવું જોઈએ કે સ્વસ્થ અને સંતુલિત ભોજનને આપણે અપનાવંગા ને જંક ફૂડની આદતને સીમિત રાખંગા
1: હવે
0: આપણે ના નથી કે આપણને ખાવું નથી લેકિન આપણને સીમિત રાખવું હે
1: હવે ચક્રતિબુન આપે સહી કીધું તો અણી પ્રકાર થકી વાતે કાર્યક્રમ મેં ઘણા આકારની થઈ ગઈ હે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટો પડવાનું
0: હવે
1: તો સૂટો તો પડ પણ સાથે પહેલા આપણે ભાઈ બહેનોને આપણું પતું બતાડતા તાકી આજનો આ કાર્યક્રમ એને કેવું લાગ્યું એની બારામાં રાય સુઝાવ આપણને આલી શકે આપણે અણપતા માટે
0: અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગર રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કોપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હે 327001 આજી વધારે જાણકારી ભલે આપ અમને ફોન કરી શકો અમારા અણા નંબર માટે અમારો ફોન નંબર હે 9460051234
1: તો ભાઈન બોનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નવા વિષય ને હાથે તારું દી
0: રામ રામ રામ રામ